0: ஜனாதிபதி அறமுதல் மகின் கிரியாத்மக்கிரண சரஸ்வதி திரியோ அபிமான் சமாரம்ப உத்சவே அக்ராமாத்ய ஆச்சாரிய ஹரிணி அமரசூரியகே பிரதானத்துவின் பேத்துனா உத்சவே பேத்துனே அர்லிகா மந்திரேதி சமாரம்பக உத்சவேதி சிசுன் தேசிய திசாய தினகுட்ட சிஷ்யாதார லபாதுன்னா சிசுன் ஹாரசீகர் ஆசன்ன பிரிசகட்ட மெம சிஷ்யாதார பின்னமிமட்டாய் கட்டியது கல்ல தியன்னி திங்க சமாஜ சியலு தினாட்ட ஹிமி ஐதிவாசிகம் ஆபத் சகித புத்கலையன்ட ஹிமி யுத்து என பதனமே சிட்ட ராஜபதிபத்தி சகஸ்கிரமின் பவத்தின் பாவ அக்ராமாத்ய வரிய எய்தி சந்தான் கலா
1: මේ ස්කෝලර්ෂිප් එක හරහා ඔබ රටට දෙන පණිවිඩය තමයි අපි අධ්‍යාපනය තුල විශාල වෙනසක් කරන්න බලාපොරොත්තු වෙනවා කිසිම කෙනෙක් අතහැරලා යන්නේ ඒ නිසා ආබාධිත දරුවන්ද විවිධ හැකියාවන් තියෙන දරුවන්ද මේ සියලු දෙනාම අපි අධ්‍යාපනයට ඇතුල් වෙන්න ඒ ප්‍රවේශය අපි හදලා දෙනවා වගේ විතරක් නෙවෙයි සාර්ථක ජීවිතයක් ස්වාධීන ජීවිතයක් ඔබේ රටට ඔබේ සමාජයට ඔබේ පවුලට යම්කිසි ශක්තියක් වෙන්න පුළුවන් මට්ටමකට අධ්‍යාපනය තුලින් උපරිම දුර යන්න යන විදිය අධ්‍යාපන පද්ධතියක් හදන්න පුළුවන් ඒ පද්ධතියේ ඇත වශයෙන්ම පද්ධතියට ඕන කෙනෙක්ට හැකියාව තියෙන ඕන කෙනෙක්ට ඇතුල් වෙන්න පුළුවන් කියන එක ඔබ තුලින් පෙන්නුම් කරලා තියෙනවා දිසා ඔබ ඇත්තටම රටටම ආදර්ශයක් අපි මේ සමාජයට දෙන්න පණිවිඩයට හොඳම ආදර්ශ ඔබ බවට පත්වලා තියෙනවා.